0: आकाशवाणी समाचार यशवी मेहता वांचे छे। सौ प्रथम मुख्य समाचार। प्रधानमंत्री नरेन्द्र मोदीए आज नवी दिल्लीना यशोभूमि कैम्पसमां सेमिकोन इंडिया 2026 उद्घाटन कर्युं। प्रधानमंत्रीना जन्मदिवस अने जाहेर सेवामां तेमना 25 वर्ष पूर्ण थवा निमित्ते केन्द्रीय गृहमंत्री अमित शाहे वडनगरथी सेवा संकल्प अभियाननो प्रारंभ कराव्यो। जन्म अने मृत्यु नोंधणी सुधारा अधिनियम 1 ऑक्टોબરથી અમલમાં આવશે। ભારતે આતંકવાદીઓને આશ્રય આપવા બદલ પાકિસ્તાનની આકરી ટીકા કરી અને 46મા વિશ્વ ચેસ ઓલિમ્પિયાડના પ્રારંભે ગઈકાલે ભારતીય મહિલા ટીમે ડોમિનિકન ગણરાજ્ય જેને 4-0 હરાવ્યું। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના યશોભૂમિ કેમ્પસમાં સેમિકોન ઇન્ડિયા 2026 ઉદઘાટન કર્યું। 3 દિવસીય આ પરિષદ ભારતમાં સહયોગ, રોકાણ, નવીનતા અને પ્રતિભાને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે। આ પ્રસંગે શ્રી મોદીએ જણાવ્યું કે જ્યારે આપણી અર્થવ્યવસ્થા ઝડપથી પ્રગતિ કરી રહી છે ત્યારે ભારતમાં વૈશ્વિક વિકાસ પણ વધી રહ્યો છે।
1: सभी देशवासियों को विश्वकर्मा जयंती की बहुत बहुत शुभकामनाएं देता हूँ। हमारी परंपरा में भगवान विश्वकर्मा को निर्माण और सृजन की शक्ति का प्रतीक माना गया है और संयोग देखिए आज से ही सेमिकॉन इंडिया की शुरुआत हो रही है। एक तरफ हमारी सदियों पुरानी निर्माण की परंपरा और दूसरी तरफ 21वीं सदी की टेक्नोलॉजी और विजन, यही आत्मनिर्भर भारत की, विकसित भारत की हमारी प्रेरणा भी है।
0: તેમણે જણાવ્યું કે દેશનો દરેક નાગરિક વિકસિત ભારત બનાવવા માટે પ્રતિબદ્ધ છે। ભારતનું સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ઝડપથી વિસ્તરી રહ્યું છે, જે નવીનતા, રોકાણ અને વૃદ્ધિ માટે નવી તક ખોલી રહ્યું છે।
1: બીતે એક દશક મેં ભારતને અપને ટ્રાન્સમિશન નેટવર્ક કો ભી એક્સપેન્ડ કિયા હૈ। સાથીઓ, ભારત મેં પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કા યે વિસ્તાર हमारे सेमीकंडक्टर इकोसिस्टम के लिए भी एक बड़ी स्ट्रेंथ है। भारत हर वो कदम उठा रहा है जो हमें सेमीकंडक्टर इंडस्ट्री का एक प्रीफर्ड डेस्टिनेशन बनाए।
0: ઉલ્લેખનીય છે કે 600થી વધુ પ્રદર્શકો, 300 આંતરરાષ્ટ્રીય કંપની અને 50થી વધુ દેશના પ્રતિનિધિમંડળ આ પરિષદમાં ભાગ લઈ રહ્યા છે। વૈશ્વિક અને ભારતીય કંપની, નીતિ નિર્માતા, રોકાણકારો, સંશોધકો, સ્ટાર્ટઅપ્સ, શૈક્ષણિક સંસ્થા અને સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રના વિદ્યાર્થી ભાગ લઈ રહ્યા છે। આ પ્રદર્શનમાં જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા, નેધરલેન્ડ, સિંગાપુર અને સ્વીડનના 6 દેશના પેવેલિયન, ભારતની 12 રાજ્ય સરકારના પેવેલિયન અને 1 સ્ટાર્ટઅપ પેવેલિયનનો સમાવેશ થાય છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને તેમના 25 વર્ષના જાહેર સેવાના અવસરે તેમના વતન વડનગરથી 1 મહિના સુધી ચાલનારા સેવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવ્યો। મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ પણ હાજર રહ્યા હતા। ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય ગૃહમંત્રીએ વડનગરથી વારાણસી સુધીની બાઇક રેલીને લીલી ઝંડી પણ આપી। આ પ્રસંગે બોલતા શ્રી શાહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવનને રાષ્ટ્ર પ્રથમના સિદ્ધાંત દ્વારા શ્રેષ્ઠ રીતે વર્ણવી શકાય છે।
2: भारत माता की आराधना के लिए, भारत माता के सभी संतानों के कल्याण के लिए और भारत के भूभाग को समग्र विश्व में सम्मान दिलाने के लिए इन्होंने पूरा जीवन खर्च किया है। शरीर का कण कण और जीवन का क्षण क्षण भारत माता को समर्पित किया है। पूरे देश को अपना मानकर, सभी को अपना मानने की एक नए राजनीतिक संस्कृति को उन्होंने शुरू किया है।
0: ગૃહમંત્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકેના તેમના 25 વર્ષથી વધુના સતત કાર્યકાળ દરમિયાન તેમના પર ભ્રષ્ટાચાર કે ખોટા કામનો આરોપ મૂકવામાં આવ્યો નથી। શ્રી શાહે પીએમ મોદીના નેતૃત્વ હેઠળ થયેલા નોંધપાત્ર પરિવર્તન વિશે વાત કરી, જેણે ભારતને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રમાં પરિવર્તિત કર્યું છે। તેમણે બંદર, રસ્તા, એરપોર્ટ અને ડિજિટલ નેટવર્કમાં નોંધપાત્ર માળખાકીય વિકાસ પર પણ પ્રકાશ પાડ્યો, જેણે ભારતને વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનાવ્યું છે। વડનગરમાં પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે અનેક કલ્યાણકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અન્ય અગ્રણી મહાનુભાવો સાથે ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે ભવ્ય મહાઆરતીમાં પણ ભાગ લીધો હતો। મહાનુભાવોએ તળાવથી હાટકેશ્વર મંદિર સુધીની પગપાળા યાત્રામાં પણ ભાગ લીધો હતો અને પ્રાર્થના કરી હતી। ગૃહમંત્રી અમિત શાહે વડનગર રેલવે સ્ટેશન પર સ્વચ્છતા અભિયાનમાં પણ ભાગ લીધો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને તેમના જાહેર સેવામાં 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે દેશભરમાં સેવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાયો છે। 1 મહિનો ચાલનાર આ અભિયાન આજે પહેલો દિવસ સેવા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે। તે અંતર્ગત દેશભરમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। પાર્ટી પ્રમુખ નીતિન નવીને નવી દિલ્હીમાં પક્ષ કાર્યાલય ખાતે રક્તદાન શિબિરનું ઉદઘાટન કર્યું। શ્રી નવીન સાથે પાર્ટીના અન્ય નેતા અને કાર્યકરોએ પણ રક્તદાન કર્યું। બાદમાં આ પ્રસંગે पत्रकारों साथे वात करता श्री नवीने कह्युं के प्रधानमंत्री मोदीना नेतृत्वमां भारत 2047 सुधीमां विकास भारतना लक्ष्यने प्राप्त करवा माटे विकासना मार्ग पर झड़पथी आगळ वधी रह्युं छे। दिल्हीमां मुख्यमंत्री रेखा गुप्ताए खाटूश्याम मंदिरमां हवन कर्युं। बादमां मीडिया साथे वात करता श्रीमती गुप्ताए कह्युं के श्री मोदीना जाहेर सेवा पर सतत भारथी प्रेरित થઈને દિલ્હી સરકારે આજે વિવિધ સરકારી કાર્યક્રમનું આયોજન કર્યું છે। પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને આજે 3 વર્ષ પૂર્ણ થયા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2023માં આ દિવસે આ યોજના શરૂ કરી હતી। તેનો ઉદ્દેશ્ય 18 પસંદગીના પરંપરાગત વ્યવસાયમાં રોકાયેલા કારીગરોને સંપૂર્ણ સહાય પૂરી પાડવાનો છે। આ યોજના સહાયનું એક વ્યાપક પેકેજ પ્રદાન કરે છે, જેમાં પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર અને ઓળખ કાર્ડ દ્વારા માન્યતા, કૌશલ્ય વિકાસ, ટૂલકીટ પ્રોત્સાહન, લોન સહાય, ડિજિટલ વ્યવહાર માટે પ્રોત્સાહન અને માર્કેટિંગ સપોર્ટનો સમાવેશ થાય છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો। જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા અધિનિયમ 1 ઓક્ટોબરથી અમલમાં આવશે। સંસદના બંને ગૃહ દ્વારા પસાર કરાયેલ જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા બિલ 2026 ગયા મહિને રાષ્ટ્રપતિની સંમતિ મેળવ્યા પછી કાયદો બન્યો છે। આ કાયદાનો ઉદ્દેશ્ય જન્મ અને મૃત્યુ નોંધણીમાં વિલંબ અટકાવવા અને સમયસર નોંધણીને પ્રોત્સાહન આપવાનો છે। આ કાયદામાં એવી જોગવાઈ છે કે જો કોઈ જન્મ કે મૃત્યુની જાણ રજિસ્ટ્રારને 1 વર્ષ કરતાં વધુ સમય બાદ પરંતુ 2 વર્ષની અંદર કરવામાં આવે તો તે જિલ્લા મેજિસ્ટ્રેટ, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અથવા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની મંજૂરીથી જ નોંધણી કરાવી શકાશે। જો કોઈ જન્મ કે મૃત્યુની જાણ રજિસ્ટ્રી

0: વિચારને બે વર્ષ કરતાં વધુ સમય બાદ કરવામાં આવે તો ફક્ત પ્રથમ વર્ગના ન્યાયિક મેજિસ્ટ્રેટના આદેશ પર જ નોંધણી કરાવી શકાશે. આ કાયદામાં નિયુક્ત અધિકારીએ વિલંબિત નોંધણી કરતા પહેલા તે જન્મ કે મૃત્યુની સત્યતા ચકાસવા પર પણ જણાવાયું. ભારતે આતંકવાદીઓને આશ્રય આપવા બદલ પાકિસ્તાનની ટીકા કરી છે. અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં 11 સપ્ટેમ્બરના આતંકવાદી હુમલા માટે જવાબદાર અલ કાયદા વચ્ચે સીધો સંબંધ હોવાનો ઉલ્લેખ કર્યો. તેમણે આતંકવાદી તેમજ તેમને મદદ, નાણાં, સમર્થન અને આશ્રય આપનારાઓ સામે કાર્યવાહી કરવાની વિનંતી કરી. તેમણે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન અને તેમના સહયોગીઓ દ્વારા ઉભા થતા સતત જોખમનો પણ ઉલ્લેખ કર્યો અને યુએન પ્રતિબંધોથી બચવા માટે અલગ અલગ ઓળખ હેઠળ કાર્ય કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે આતંકવાદીઓના સુરક્ષિત આશ્રય સ્થાન સામે અસરકારક પગલાં લેવા જોઈએ. પરિવાર કલ્યાણ મંત્રાલય શિડ્યુલ એચ, H1 અને X દવાઓના નિયમનકારી દેખરેખને મજબૂત બનાવવા માટે ડ્રગ નિયમ 1945માં સુધારા પ્રસ્તાવિત કર્યા છે. પ્રસ્તાવિત સુધારામાં આ દવાના અનધિકૃત વેચાણ સંબંધિત છટકબારીને દૂર કરવાનો પ્રયાસ કરાયો છે. આ ઉપરાંત મેડિકલ સ્ટોર્સ પર ફરજિયાત સીસીટીવી દેખરેખની ભલામણ કરવામાં આવી છે. મંત્રાલયે 30 દિવસની અંદર પ્રસ્તાવિત સુધારા પર હિસ્સેદારો અને લોકો પાસેથી વાંધા અને સૂચન મંગાવ્યા છે. ભારતીય મહિલા ટીમે ગઈકાલે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં 46મા વિશ્વ ચેસ ઓલિમ્પિયાડ ડોમિનિકન ગણરાજ્ય સામે 4-0થી શાનદાર વિજય સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી. ટોચના ક્રમાંકિત ભારતીય કોનેરુ હમ્પીએ ફ્રેન્ચેસ્કા રામીરેઝ લુઝોનને હરાવી, જ્યારે આર વૈશાલીએ મ્યુ એલીના ડી લા રોઝા માર્ટિનેઝ સામે વિજય મેળવ્યો. ડી ગુકેશ, નિહાલ સરીન અને વિદિત ગુજરાતીની ભારતીય પુરૂષ ટીમે થાઇલેન્ડ પર 3-1થી વિજય નોંધાવીને પોતાના અભિયાનની શરૂઆત કરી. નિહાલ થાના ડોનને હરાવીને જીત મેળવનાર પ્રથમ ભારતીય બન્યો હતો. જમ્મુ અને કાશ્મીરમાં ઉધમપુર જિલ્લાના બ્રતાલ વિસ્તારમાં સંયુક્ત આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં આજે 2 આતંકવાદીઓને ઠાર માર્યા છે. સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે માહિતી મળ્યા બાદ ગઈકાલે રાત્રે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સેનાએ જણાવ્યું હતું કે કામગીરી હજુ પણ ચાલુ છે અને વિસ્તારમાં શોધ અને દેખરેખ કામગીરી કરાઈ રહી છે. તમિલનાડુના પ્રખ્યાત મદુરાઈ મીનાક્ષી મંદિરમાં મહાકુંભાભિષેકમ સમારોહ આજે 17 વર્ષ પછી ખૂબ જ ભક્તિભાવ સાથે સંપન્ન થયો. આ સમારોહની શરૂઆત પૂજારીઓએ 12 ગોપુરમ પર પવિત્ર જળ અર્પણ કરીને પૂજા કરીને કરી હતી. મહાકુંભાભિષેકમના આ ઐતિહાસિક પ્રસંગે હજારો ભક્ત હાજર રહ્યા હતા. રાજ્યમંત્રી સીટીઆર નિર્મલકુમારે પણ આ સમારોહમાં હાજરી આપી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના યશભૂમિ કેમ્પસમાં સેમિકોન ઇન્ડિયા 2026નું ઉદઘાટન કર્યું. પ્રધાનમંત્રીના જન્મદિવસ અને જાહેર સેવામાં તેમના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વડનગરથી સેવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા અધિનિયમ 1 ઓક્ટોબરથી અમલમાં આવશે. ભારતે આતંકવાદીઓને આશ્રય આપવા બદલ પાકિસ્તાનની આકરી ટીકા કરી અને 46મા વિશ્વ ચેસ ઓલિમ્પિયાડ પ્રારંભે ગઈકાલે ભારતીય મહિલા ટીમે ડોમિનિકન ગણરાજ્યને 4-0થી હરાવ્યું. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક
1: અંકિતા આપટે રાષ્ટ્રીય બાતમ્યા દેત આહે. ઠળક બાતમ્યા. સેમિકોન 2026 પરિષદેચં પ્રધાનમંત્ર્યાંચ્યા હસ્તે ઉદ્ઘાટન. દેશવ્યાપી સેવા સંકલ્પ અભિયાનાલા પ્રારંભ. 79વ્યા હૈદરાબાદ મુક્તિ દિનાનિમિત્ત તેલંગણાત આણિ મહારાષ્ટ્રાતલ્યા મરાઠવાડ્યાત વિવિધ કાર્યક્રમ. અમેરિકન ફેડરલ રિઝર્વચ્યા વ્યાજદરાત 2023 નંતર પ્રથમચ વાઢ આણિ ઇંધનાવરચ્યા વિન્ડફોલ ટેક્સમધ્યે કપાત. ભારતાતલી સેમિકન્ડક્ટર પરિસંસ્થા વેગાને વિસ્તારત અસુન યાતુન નવોન્મેષ, ગુંતવણૂક આણિ વિકાસાચ્યા નવ્યા સંધી ઉપલબ્ધ હોત આહેત અસં પ્રતિપાદન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યાંની આજ કેલં. નવી દિલ્હીત સેમિકોન 2026 પરિષદેચં ઉદ્ઘાટન કેલ્યાનંતર તે બોલત હોતે.
2: યે સેક્ટર એસા નહીં હૈ કિ ફેક્ટરી લગાઈ ઓર કામ પૂરા હો ગયા. ઇસમેં ટેકનોલોજીકલ કેપેબિલિટીઝ બનાનેમેં દશકો લગતે હૈં. લેકિન ભારતને આપકે સહયોગ સે ચિપ ડિઝાઇન હો, મેન્યુફેક્ચરિંગ હો, ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ, મટીરિયલ ઇકોસિસ્ટમ, ટેસ્ટિંગ કેપેબિલિટી હો, ઇન સભી પર એક સાથ કામ કિયા ઓર સફળતા હાસિલ કરકે દિખાઈ હૈ.
1: या यशात उद्योग जगताचं मोठं योगदान असून या यशाचे ते भागीदार आहेत असं मोदी म्हणाले. सेमीकंडक्टर क्षेत्रात सरकारनं मोठ्या सुधारणा केल्या असून उद्योग जगताला सर्वतोपरी मदत करण्याचं आश्वासन त्यांनी दिलं. कुशल मनुष्यबळ उपलब्ध व्हावं याकरता अभियांत्रिकीचं शिक्षण घेणाऱ्या 1,00,000 विद्यार्थ्यांना सेमीकंडक्टर क्षेत्रात प्रशिक्षण दिलं जाईल अशी माहिती त्यांनी दिली.
2: मैं आज युवाओं से भी आवाहन करूंगा, जो यंग टैलेंट

આ ગીત કયું છે એ સંભળાવો એ પહેલા આવો સાંભળી લઈએ બીજું એક મુખડું જે આપે ઓળખવાનું છે એટલે આ ગીત સાંભળતા સાંભળતા તમે યાદ કરો કે આ ગીત કયું છે.

આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન AIR આ મોબાઈલ એપ્લિકેશન પર આપનો મનગમતો એકદમ ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી કાર્યક્રમમાં આપની સાથે છે તરુલતા. મિત્રો, આ ગીતની શરૂઆત કરી એ પહેલાં મેં આપને એક મુકડું સંભળાવ્યું હતું અને જે શ્રોતા મિત્રોએ સાચો જવાબ આપ્યો છે એ છે વિનોદભાઈ મકવાણા દહીસરથી, ભરતભાઈ ખોના દાદરથી, વિભાબેન મહેશ્વરી ડોંબીવલીથી, અશોકભાઈ પરમાર માથેરાનથી, ત્યારબાદ ફોન આવ્યો છે ડૉક્ટર નિલેશભાઈનો અને મનસુખભાઈ, જયશ્રીબેન, હર્ષાબેન, રૂપલબેન, જયેશભાઈ, મિત્રો આ મિત્રોના ફોન આવ્યા છે અને એક મિત્રનું કદાચ હું નામ લખતા ભૂલી ગઈ છું, જ્યોતિકાબેન. હા, જ્યોતિકાબેનનો ફોન હતો પાર્લાથી. અને મિત્રો, હવે આપણે તમે જે ગીત ઓળખ્યું છે એ ગીત સાંભળીએ એ પહેલાં બીજા એક ગીતનું મુખડું સાંભળીએ અને આપે ઓળખવાનું છે કે એ ગીત કયું છે. આ ગીત સાંભળતા આપે આ ગીત કયું છે એ ઓળખવાનું છે, એટલે આવો સાંભળીએ મુખડું. નંબર છે 02245154134, 02245154135. તરત ફોન ઉપાડજો અને ડાયલ કરજો અને ઓળખજો કે આ ગીત કયું છે.

આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન AIR મોબાઈલ એપ્લિકેશન પર. ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી તરુલતા કરોડિયાની સાથે. જે મિત્રોએ સાચો જવાબ આપ્યો છે એમના નામ છે વિનોદભાઈ મકવાણા, વિભાબેન, ઉષાબેન, ભરતભાઈ, જતીનભાઈ દરજી, અશોકભાઈ પરમાર અને કાંદીવલીથી ગુલાબભાઈ શાહ. અને મિત્રો, આપે જે ગીત ઓળખ્યું છે એ હું સંભળાવું એ પહેલાં આ અંતિમ મુખડું સાંભળી લો. આજના કાર્યક્રમનો અંતિમ મુખડું છે, આપે ઓળખવાનું છે કે આ ગીત કયું છે.